માતા ગુજરી જી દે. એક પાસે સાહેબજાદા જોરાબરસિંહ અને દૂસરે પાસે સાહેબજાદા ફતેહસિંહ, દોવેં વીર ઉંગળી ફડકે સરસે દે કંડે કંડે નાલ નાલ ચલ રહે સી.